ખેતીવાડી કાર્યક્રમ સુણીને આ સગળા કિસાન ભાઈને બાયાને ઓર ઉને નાના ટાબરાને આપણે રાકેશભાઈરા ઘણા હેતુ કોડુ રામ રામ ઓર સબા ભાઈને બાયાને ઓર નેના ટાબરાને નવરાત્રી બી ઘણી ઘણી શુભકામના ભાયા દેખો કે અબાર હે જીકો મોસમ મેં બદલાવ આ ગયો સુબે શામ પોર કી હે જીકો ઠંડ રહેવે દોપહેરા તો આપણને હે જીકો તાવડો લાગે પણ એના સુબે ઓર સામરા આપણને હે થોડો જાપ તો રાખણો હે આપણો ઓર આપણે ઢાવ ઢાંડારો ક્યુંકી આવતો ઓર જાવતો સી હી દુઃખ દિયા કરે ઈર વાસ્તે આપા કહીએ કે દિન કા તાવડા પડે આપા સામ કહે જીકો કુલર ચલાયલા સોજાવા ઓડાંગોની તો ધીરે ધીરે કાંઈ ઓ મીઠો હે જીકો કે આપણને જુકામ લાગ જાવ શરદી જુકામ હો જાવ બી હું આપણને હે જીકો કે સ્વાસ્થ્ય ખરાબ હો જાવે ઓર આજકલ એડો બી તાવ આવે હે કે બહુ હોરો હોરો જાવે કોની વાયરલ હે જીકો એક ઉલેર દૂસરાને ફેલ જાવે તો ઈર વાસ્તે આપણને હે જીકો પહેલી હાવચેતી રાખ લેણી ચાહીજે ઓર કઈ હાવચેતી આપણને હે જીકો કે આપણને ખેતીબાડીમાં બી રાખણી ચાહીજે કે જ્યાં અબાર હે જીકી નહીં નહીં તકનીકા આવે ઈર માયને દેખો કે આપણને દેશ કે માયને હે જીકો ડ્રોન કો બી અબાર બહુ અચ્છો હે જીકો કામ ચાલ રહ્યો હે જ્યાં કૃષિ ઓર રક્ષા ક્ષેત્ર કે માયને ડ્રોન કો ઇસ્તેમાલ હે જીકો કઈ ચીજા આસાન હોય ગઈ બી હું આપણ કે ભાઈ કૃષિ કે માયને ડ્રોન કો ભવિષ્ય હે જીકો બહુ આશાજનક દીખે ક્યુંકી ડ્રોન આસાની ઓર આપણને હે જીકો હોરો હર જગ્યાએ જીકો કૃષિ કે ક્ષેત્ર કે માયને વ્યાપક રૂપ

0: ને ઐતિહાસિક મોકો બતાવતા કહ્યું કે આ પરિયોજનાઓ સંપર્ક સુવિધા ચોખ્ખી હોવેલા, ઉદ્યોગ અર કારોબાર મજબૂત હોવેલા અર રાજ્યરા નોજવાના સારું રોજગારરા મોકા મૈયાવેલા. શ્રી મોદી કહ્યું કે સરકારરા ખાસ રા તોર માથે વણા 25 સાલ પૂરા કરી લ્યા હૈ. પ્રધાનમંત્રી બનાનું પહેલા વણા ઓક્ટોબર 2001માં ગુજરાત રા મુખ્યમંત્રી રી શપથ લીહી. શ્રી મોદી કહ્યું કે ભારતરી પ્રગતિને આપરી સમૃદ્ધ સાંસ્કૃતિક વિરાસત, વૈજ્ઞાનિક કામયાબિયાં ઓર આધુનિક બુનિયાદી ઢાંચાઓ તાકત મિલે હૈ.
1: મંદિર સે મેટ્રો તક તમિલનાડુ કે યે અનુભવ યહી આજ કે ભારત કી સ્પિરિટ હૈ. ભારત અપની સાંસ્કૃતિક શક્તિ સે પ્રેરણા લેતા હૈ, વિજ્ઞાન કી પ્રગતિ સે આગે બઢતા હૈ ઓર આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર કે જરિયે નયે અવસરો કા નિર્માણ કર રહા હૈ. હમારી વિરાસત ઓર ભવિષ્ય કી હમારી આકાંક્ષાએ સાથ સાથ આગે બઢ રહી હૈ.
0: એણો પહેલા શ્રી મોદી ચેન્નઈ મેટ્રો રેલ પરિયોજના રા દૂજા ચરણ રા પુન્નમલ્લી વડા પલ્લાની હિસ્સારો ઉદઘાટન કર્યો. પ્રધાનમંત્રી ઓર તમિલનાડુરા મુખ્યમંત્રી સી જોસેફ વિજય મેટ્રો રેલ માય જાત્રાઈ કરી. શ્રી મોદી આઈઆઈટી મદ્રાસમાં સુધા ગોપાલ કૃષ્ણન બ્રેન સેન્ટર દેશને સમર્પિત કર્યો. સુપ્રીમ કોર્ટ શાંતિપૂર્ણ તરીકાઓ ભેળા હોણવાળા લોકોને ગેરકાનૂની હિરાસતમાં ની લેવણ અર યાતાયાતને સુચારુ તરીકાઓ ચાલતા રાખણરા હુકમ દિયા હૈ. ન્યાયાલય દિલ્હીમાં બેરિકેટિંગ બંદોબસ્તની સમીક્ષા કરણ, મેટ્રો સેવામાં ટાઈમ ટેબલ મુજબ બનાઈ રાખણ અર ઇન્ટરનેટ સેવાઈ બરોબર ચાલતા રાખણને કહ્યું હૈ. ન્યાયાલયનો ફેસલો ઉણ વખત આવ્યો હૈ જ્યારે નવી દિલ્હીમાં કુછ યુવા સંગઠના અર પડેસના કાનીઓ ન્યારી ન્યારી માંગણને લઈ જંતર મંત્ર માથે પ્રદર્શનની કોશિશ કરી જાવે. અઠીને દિલ્હી પોલીસ રાષ્ટ્રીય રાજધાનીમાં કાનૂન બંદોબસ્તને દેખતા આજે યાતાયાત સલાહ કાઢી હૈ. પોલીસ લોકોને ગેરજરૂરી યાત્રાઓ બચણ અર યાત્રાઓ પહેલા યાતાયાત્રા બારામાં જાણકારી લેવણની સલાહ દી હૈ. દેશમાં ધાર્મિક અર સાંસ્કૃતિક થળાને જોડણ સારું અર વાને સહેલાની ઠોડાના રૂપમાં વિકસિત કરણ સારું સરકાર કાનીઓ ખાસ જતન કર્યા જાવે. એણ કડીમાં આધ્યાત્મિક પર્યટન સર્કિટ સમેત કઈ થીમવાળા સર્કિટ વિકસિત કરી જ્યા હૈ. સહેલાણી મંત્રાલયે સ્વદેશ દર્શન યોજનાએ શરૂ કરી હૈ. આવો જાણા ઈ બારામાં.
2: મંત્રાલય આપણી ન્યારી ન્યારી યોજનાઓ રે મારફત રાજ્ય સરકાર ને રોકડ મદદ દેવે હૈ. મંત્રાલય સાલ 2014-15 માં સ્વદેશ દર્શન યોજના શરૂ કીની હી. ઇનરો મકસદ દેશ માં આધ્યાત્મિક બૌદ્ધ કૃષ્ણ રામાયણ અર તીર્થંકર રી થીમ માતે સહેલાણીઓ ને હરકારે તેત પર્યટન અવસંચરા રો વિકાસ કરનો હો. ઇનરો અલાવા મંત્રાલય સાલ 2014-15 માં હી તીર્થ અર વિકારસત થાલા માતે એકીકૃત વિકાસ રા મકસદ હું તીર્થ યાત્રા પુનરુદ્વાર અર આધ્યાત્મિક વિરાસત સંવર્ધન અભિયાન ભી શરૂ કર્યો હો. થીમ માતે નામી સહેલાણી કેન્દ્ર અર વિકાસ રે તેત દેશ 40 પરિયોજનાઓ રહી મંજૂરી દી હૈ. આ પર્યટન સર્કિટ માં રાજસ્થાન રા જીણ થોડા ને ભેલા કરી જ્યા હૈ. બાણ રે માય જયપુર રા ગોવિંદદેવજી મંદિર, સીકર રા ખાટુ શ્યામજી અર રાજસમંદ રા નાથ દોરા મંદિર શામિલ હૈ. આધ્યાત્મિક સર્કિટ રે તહેત સાલાસર બાલાજી, સામોતરા બાલાજી, વિરાટનગર માય વિજય જૈનસિંહિયા અર અંબિકા મંદિર, ભરતપુર રા કામા હડકા માય, ધોલપુર રા મચગંડ અર દોસા રા મહેંદીપુર બાલાજી કે સાગે હી તોડગઢ રા સામળિયા સેન મંદિર રો વિકાસ ભી કરણ રો શામિલ હૈ. સરકારી ઈ મહત્વપૂર્ણ પહેલ શું દેશી વિદેશી સહેલાણીઓ રા તાદાદ બડવાર દર્જ હુઈ હૈ. સાગે હી પર્યટન ઉદ્યોગ સુ જોડ્યા લોકોને ભી ઘણો ફાયદો મિલ રહ્યો હૈ. સમાચાર તક શું મેં દીપેન્દ્ર સિંહ ખાંગારો.
0: એ સમાચાર આપ આકાશવાણી જયપુર અજમેર સુન રહ્યા હો. શક્તિરી આરાધના રો તિવાર શારદીય નવરાત્રિ આજ શરૂ વ્યો. ઈ બાર તિથિ બઢભારે ચાલતા નવજાત્રા 10 દિન રા વહેલા. શુભ મુહૂર્ત માય ઘરા એર મિંદ્રા માય ઘટ થાપના કરીજી. ધાર્મિક અનુષ્ઠાન રે સાથે દુર્ગા પૂજન રા આયોજની વિધિ પૂરણ શરૂ વ્યા. આજ પહેલે દિન માં દુર્ગા રા નો રૂપામાયું પહેલા રૂપ માં શૈલપુત્રી રી આરાધના કરી જાવે. ઉત્તરાધ ભારત રા નામી શક્તિપીઠા માય ભેળા બિકાનેર રા દેશનો કરણી માતા મિંદર, કરોલી માય કેલા દેવી, સવાઈ માધુપુર રા ચોથ કા બરવાડા અર રાજધાની જયપુર રા શીલા માતા મિંદર સમેત પ્રદેશ રા સગળા છોટા મોટા દુર્ગા મિંદ્રામાં ખાસ આયોજન રાખી જ્યા હૈ. કઈ થોડા મેળાઈ ભરી જાય. મારા બાલોતરા ખબરનવીસ બતાવ્યો કે આથોણી હલકારા નામી નાગણેચી માતા મિંદ્રમાં પહેલે દિન ઘણી તાદાદમાં શ્રદ્ધાલુ પૂગ્યા. વઠેઈ બાંસવાડારા ત્રિપુર સુંદરી માતા મિંદ્રમાં ઘણી તાદાદમાં ભક્તારો આવણો લાગ્યોડો હૈ.
3: बांसवाड़ा जिले भर के देवी मंदिरों को रंग बिरंगी रोशनी से भव्य सजाया संवारा गया है. तो वहीं वागड़ अंचल के प्रसिद्ध शक्तिपीठ मां त्रिपुरा सुंदरी माता के दरबार में आज सुबह भव्य मंगला आरती की गई, जिसमें हजारों श्रद्धालु माता रानी के जयकारों के साथ आरती में सम्मिलित हुए. दोपहर में विधि विधान के साथ मंदिर में घट स्थापना की गई. पहले दिन माता के दरबार में भक्तों का तांता लगा रहा और मेले की रौनक भी शुरू हो गई, तो वहीं गरबों का भी आयोजन शुरू हो गया है। राजेश सोनी, आकाशवाणी समाचार, बांसवाड़ा।
0: अलवर रा बालाकिला रोड रा पुराना करणी माता मेंदर माय तड़का हुई श्रद्धालु माता रा दर्शन सारू पूग्या। सरिस्का अभयारण्य हल्का माय आवन वाला ई मेंदर माय जंगलात महकमा कानी हिफाजत रा चोखा बंदोबस्त करीजिया है। राज्यपाल हरिभाऊ बागड़े और मुख्यमंत्री भजनलाल शर्मा प्रदेशवासियों ने शारदीय नवरात्रा री शुभकामना दी है। मुख्यमंत्री भजनलाल शर्मा आपरा रहवास माते मां राज राजेश्वरी मंदिर में पूजा अर्चना करने लोगों री खुशहाली सारू कामना करी। अरावली रा संरक्षण एर विकास में संतुलन बनाया राखण सारू सुप्रीम कोर्ट हाई पावर कमेटी आज डूंगरपुर पूगी। कमेटी रा सदस्य हितधारकों रे साथे बतल करी और जंगलात जल संरक्षण आजीविका और खनिज गतिविधियां माथे चर्चा करी। कमेटी पर्यावरण संरक्षण री चुनौतियां एर विकास री आस माथे बात करी। कमेटी में इंडियन काउंसिल ऑफ फॉरेस्ट्री देहरादून री महानिदेशक कंचन देवी समेत वन और पर्यावरण हलकाओं जुड़िया जानकार भेड़ा हा। आज नामी समाज सुधारक और राष्ट्र निर्माता नानाजी देशमुख की जयंती है। भारत रत्नों सम्मानित नानाजी देशमुख गांवाई विकास शिक्षा आत्मनिर्भरता और बच्चा तबका ने मजबूत करण सारू आखा जीवन कोशिश करी। राष्ट्र सेवा माय असाधारण योगदान सारू वाने साल 2019 माय मरणोपरांत देश रा ठावा सम्मान भारत रत्नो सम्मानित करी जिया हा। आज स्वतंत्रता सेनानी और समाजवादी चिंतक लोकनायक जयप्रकाश नारायण री जयंती है। जयप्रकाश नारायण भारत रा स्वतंत्रता संग्राम माय महत्वपूर्ण भूमिका निभाई और पछे संपूर्ण क्रांति आंदोलन री अगुवाई करी। उपराष्ट्रपति सीपी राधा कृष्णन दोनों महापुरुषों की जयंती माथे श्रद्धांजलि अर्पण करी है। सोशल मीडिया पोस्ट में वना कहो के नानाजी देशमुख रो नजरियो समावेशी और सतत विकास ने प्रेरित करतो रहेला। लोकनायक ने श्रद्धांजलि देवता उपराष्ट्रपति कहो के सार्वजनिक जीवन लोकतांत्रिक सिद्धांता और जन सशक्तिकरण सारू जय प्रकाश नारायण री अटूट प्रतिबद्धता आज ही राष्ट्र सारू प्रेरणा बनी उड़ी है। मुख्यमंत्री भजनलाल शर्मा दोनों जन नेताओं ने श्रद्धांजलि दी। वणा लोगों राष्ट्र नेताओं रा जीवन सीख लेवण री अर्जी करी। अंतर्राष्ट्रीय बालिका दिवस रे मौके आज प्रदेश भर में कई कार्यक्रम विया। इन रे तहत ब्यावर में महिला अधिकारिता महकमा कानियों बेटी बचाओ बेटी पढ़ाओ योजना रे तहत जागरूकता रैली निकाली जी। इन माय बालिका शिक्षा हिफाजत और सशक्तिकरण रो संदेश दिरिजो। ई दौरान बाल विवाह जैसी सामाजिक कुरीतियां ने खत्म करण और बालिकाओं रो सम्मान और शिक्षा रा बरोबर मौका दिराने री शपथ ही दिराई जी। धौलपुर माय न्यारा न्यारा कार्यक्रम री मार्फत महिला पुलिस कमांडो कानियों बालिकाओं री हिफाजत सोशल मीडिया माथे व्यवहार और कई तरह री जानकारियां दिरिजी। सिरोई माय न्यारा न्यारा कार्यक्रम विया वठी भरतपुर माय विया जागरूकता रैली माय स्कूलारी छात्रावां आंगनबाड़ी कार्यकर्तावां हिस्सो लियो। उत्तर पश्चिम रेलवे जोधपुर मंडल कानियों रेलवे रा बिना काम रा सामान और स्क्रेप ने काम माय लेर मोवणी कलाकृतियां बनाई जी है। मंडल कार्यकारी ई पहलू वेस्ट टू आर्ट रेलवे स्टेशन माथे नुमाइश लगाई जी है। और ब्यूरो हमारा खबर नवीसू।
4: जोधपुर रेलवे स्टेशन पर आयोजित स्वच्छता कार्यक्रम के दौरान उत्तर पश्चिम रेलवे के महाप्रबंधक पंकज शर्मा ने प्रदर्शनी का अवलोकन कर कर्मचारियों की रचनात्मकता की सराहना की। स्प्रिंग बेयरिंग नट बोल्ट और अन्य पुराने पुर्जों से शेर चिंकारा रोबोट हंस स्टीम लोको ट्रॉली और भारत का नक्शा तैयार किया गया। भारत के मानचित्र पर बनी माँ भारत की प्रतिमा विशेष आकर्षण रही। यात्रियों ने कलाकृतियों की तस्वीरें अपने मोबाइल में ले ली और इसकी सराहना की। रामेश्वर बेड़ा, आकाशवाणी समाचार, जोधपुर।
0: भारत आज इंदौर में वेस्ट इंडीज के साथ तीजो T20 क्रिकेट मैच खेलेला। वो मैच होलकर स्टेडियम में अबे वो थोड़ी देर पछे संध्या 7 बजे शुरू वेला। इनो पहला रांची में खेली जा दूजा मैच में वेस्ट इंडीज भारत माते 6 विकेटों जीत हासिल करी ही। 5 मैचारी श्रृंखला में दोनों टीम 1-1 बराबरी माते है। प्रधानमंत्री नरेंद्र मोदी आकाशवाणियों हर महीना प्रसारित किया जाने वाला खास कार्यक्रम मन की बात में 25 अक्टूबर दीतवार ने आपरा विचार बतावेला। आ ई कार्यक्रम री 139वीं कड़ी वेला। ई सारू आप ही 23 अक्टूबर ताई मुफ्त नंबर 1-800-117-800 माथे राय भेज सको हो। इंडरे साथ ही नरेंद्र मोदी ऐप एर माई जीओवी ओपन फोरम री मार्फत ही आप विचार भेज सको हो।

0: Hello.
1: Rom Rom Shia.
0: Rom Rom Shia. Rom Rom Shia.
1: Aap ro nyao video koke nir gao video.
0: Gao Raini. Naam Gopal Ram.
1: Oh, Gopal Rooney me khai kare tu.
0: Ki gon kara gacha kado gacha.
1: Aja kado bade wade wade wade kare tu.
0: Aha.
1: Kiti impadye mara beja.
0: Nasim bhai.
1: જોગી બાદે જોગા આપડો જોગા અલી ગો મોઈદારા પરિવાર કા નામ મૂંજા કરો બેચારે એ ભાઈ રે
0: હા
1: એક સવાલ કરતા કાકા ઉસકા જવાબ કર
0: કરો
1: એ છિલકે કો દૂર હટાતે જાઓ
0: હા
1: બડે સ્વાદ સે ખાતે જાઓ
0: હા
1: ઇતના પર જરૂર દેખના છિલકા કા ઇસકા દૂર હી ફેંકના હે ક્યા હોતા હે એ લુણી ભાઈઓ
2: કઈ કો કાકા
1: ભાઈ ઉડી જ ગયા તું મી દેરાઓ બોલો હેલો
2: હેલો
0: હેલો
2: ગોપાલભાઈજી રામ રામ
0: રામ રામ લુણીભાઈ રામ રામ
2: કાકા તને આડી પહોંચી ઇતી હોરી આડી રોર થયો કોની
0: હે
2: આપા છિલકો હટાય જાર કઈ ખાવા
0: હેલો
2: કાકા દેખ લો ભાઈ રો દિમાગ ચાલ ગયો
1: એ ભાઈ કા દિમાગ ચાલ ગયો શી વાત કે ઉંતી કેલા હોતા હી
2: હા ભાઈજી કેલા છિલકો ના બિના અળગો ફેંકણો કટી પગા માં નકે હું કઈ બુડા બડેરા તીસલ જે ઓર આપે આતળ જેવા
0: હા
2: ઓર પડે કેડી ચાલે થાકે
0: પડે બહોત બઢિયા ચાલે
2: એર તે મારો દાદા રો કેવડો કરો
0: હા
2: આ છૂટી જન હારો દીરો કી
0: હા
2: કાઈ કરો બતો
0: બોલા બેડા જરા
2: અરે ભાઈજી પેળ કર લાગ્યા મે તો દિનો કે ઠંડા ઠંડા કાકી 2 ઘંટા કડ બડે જો હાથ હોય છુલ ગયા આજ કાઈ હણોલા
0: આજ તો માતાજી ત્યાં
3: કાકા પગે લાગુ
1: એ જીવદારો રોમજી થોડી લાંબી ઉંમર કરે આપરો નાઉ વિડિયો કોખે નીર ગાઉ વિડિયો
3: બીર મારામ બોલું સા ભરણી હું
1: ઓહો બીર મુજી ભરણી મે કોઈ કર્યો
3: તમે કામ કરા કાકા કારીગર રો
1: અરે વાઈ સેવા જોગી બાજે કરી કરી કોમ કરો લોકોને મુકાન બનાન બનાય દો ઉરામ કરો
3: હા સા
1: એ ઓર બજો કોમ રો કેશો ચાલ્યો
3: સાધુ ફાલે કાકા
1: એ રામજી જીઉ તાજી ચાલ નો જી જે ઘર મે પરિવાર મે સબ ગયા નિયો
3: રડબી ગેટ આપ દીયા હે સા
1: એ રામજી કી કૃપા આઈ છે ઓ રડી રેટી રેણા છોરો મુસીમ બિજલે દાવે દબે ચડે હો
3: હા મોસમ ચેન્જ કાકા બા
1: આઈ છે છે એ ધન પ્રોગ્રામ
3: સાજો લાગે કાકા પ્રોગ્રામ તો ફોન દોરો લાગે
1: એ જો મારી બોધી આવડી થોડી હટાવડી કરી લો ઈરો
3: હા કરો સા
1: એ ભાઈજીઓ
2: કઈ કો કાકા
1: એ ભીર મોજી નો ફોન નયો બારણી હું કે હદી કરુંગા ભાઈજી બોલો હેલો
2: હેલો પગે લાગુ સા
3: દેવતા રો લોણી ભાઈ ખુશ રહો
2: ઓર આપરે કામ કી કર ચાલે
3: બઢિયા ચાલે ભાઈજી
2: એ વાણાડી ગામ મે કરો કા આગે પાછો જાઓ ગામ મે
3: નહીં નહીં ગામ મે ઘણો કામ આગે જવું જરૂરત કોનીઓ
2: અરે બઢિયા સા બઢિયા તો એક આડી બતાવ
3: પૂછો સા
2: એડી કઈ ચીજ હે જકી ને લો કાઢતે પીસતે બાંટતે વે પર ખાતે નહીં હે
3: કાઢતે પીસતે ઓર ખાતે નહીં હે હવે કોણ ભાઈ ગયા તું
2: અરે હવે કઈ કોની તક બાડાણી ને મે તારો રપંગા બળકા ડેર ખેલતા રહેવે નિયો કાકા થાને આવે કઈ
1: અરે એક તાશ કા બટ્ટા હોય હદે કરતા રે ખેલતા રહેવે પીસતા રહેવે
3: હા સહી કાકા જી તા સહી
2: આજ કઈ હણોલા
3: માતાજી રો ભજન
2: કાકા જવું દો
1: એ મે અગરબત્તી ઘેઉ જવું મારી બેટી
2: ઓય લો